0: સુધી દુનિયા હમ સફર દોસ્તો અપનો સમાજ કાર્યક્રમ રે માઇને રેડિયો મધુબન ને સુનવાલા સગલા શ્રોતાઓને કે સિજિન ગરરા ઘણા ઘણા રામ રામ ગણી ખમ્મા અને જય માતા દી. આપ સુન રહ્યા હો બ્રહ્મા કુમારી રો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો મધુબન. હમ સુનતા રહો મુસ્કરાતા રહો. શ્રોતા બંધુઓ અન કાર્યક્રમ રે માઇને આપો સમાજ રે માય ફેલિયોડી કુરૂતિઓ વે હે વન્ને બારા મેં સમાજ રા લોગો થી બાત કરો હો. સમાજ રા લોગો ને જાગૃત કરવા વાસ્તે રેડિયો મધુબન રી કોશિશ હે. ઓર અન્ય અલાવા અપને ભારત દેશ મેં કઈ જાતિઓ વે હે, ઉણોરક કા રીતિ રિવાજ વે હે, ઉણોરી કા સંસ્કૃતિ પહેનાવો, કઈ પરંપરા સમાજ રી વે, વન્ને બારા મેં આપો સમાજ રા લોગો થી બાત કરો હો. આપો હોબળો હો કે હર 2 કિલોમીટર માતે સમાજ રા રીતિ રિવાજ બદલે પરા, તો હર સમાજ રા રીતિ રિવાજ કા હે, વન્ને બારા મેં આપો સમાજ રા લોગો થી બાત કરો હો. સમાજ મેં જાગૃતતા લાવવાની કોશિશ જરૂર કરો હો. તો અમે શ્રોતા બંધુઓ અને અલાવા સમાજ રે મેં કઈ કુરૂતિઓ વે હે, તો ઉણોને કમ કરવા વાસ્તે કઈ સમાજ સેવી કોશિશ કરે, તો સમાજ સેવી રે ભી ઇન્ટરવ્યુ અન કાર્યક્રમ મેં લો હો. તો આજ હિરાગર સમાજ રા એક બંધુ હે, ઉણો થી બાત કરી હું. પર વનથી પહેલા અણોરો રેડિયો મધુબન માં આપો સ્વાગત કરો હો. તો જીતેન્દ્ર પરિયાર જી આપરો રેડિયો મધુબન મેં સ્વાગત હે.
1: જતરા ભી રેડિયો મધુબન મેં હોમલે રહ્યા હો, અણોરો મારો હેંગોરો રોમ રોમ.
0: શ્રોતા બંધુઓ જીતેન્દ્ર પરિયાર જી આપોને રોમ રોમ ક્યા હે, ઓર અપને તરફથી ભી અણોને રોમ રોમ હે, ઓર રેડિયો મધુબન ને જતરા ભી સુનવા વાળા શ્રોતા હે અણોરો ભી અન કાર્યક્રમ મેં સ્વાગત હે. તો શ્રોતા બંધુઓ અમે અણોરો સ્વાગત હો, તો અમે અણોરો પરિચય લો હો. તો જીતેન્દ્ર પરિયાર જી ને આપો પૂછો હો કે આપ વર્તમાન મેં કટે રહો ઓર આપ કા કરો હો.
1: હું વર્તમાન મેં હનુમાનજી મંદિર દક્ષિણ મુખી હનુમાનજી મંદિર ગાંધીનગર હે હનુમાન ચોરા હે વન્ને પાડીશ મારો મકાન હે ને હું પૂરો પરિવાર રે હાથી અટે નિવાસ કરું હું.
0: જી આપ અટે તો રો રહ્યા હો, કતરા સાલ થી અટે રહો આપ?
1: મારો જન્મ હી 18 હે, મને 30-40 સાલ હોય ગઈ.
0: ઠીક અચ્છી બાત હે. આપ અટે જન્મ થી રહો ને મતલબ આપના પિતાજી ભી અટે નોકરી કરતા?
1: મારા પિતાજી ગુજરાત મેં નોકરી કરતા અને મેં દાદા દાદી રી પાડે અટે રહેતા.
0: જી મતલબ આપ જ્યાદાતર દાદા દાદી પાસે રહ્યા?
1: હા દાદા દાદી રી પાડે રહ્યા.
0: ઠીક હે. તો આજ આપણા પરિવાર મેં કતરા મેમ્બર હે અટે?
1: મારે પરિવાર મેં અટે મારા કાકા હે, મારા ભાઈ હે, મારી મમ્મી હે, મારા પપ્પા હે, મારા બચ્ચા હે.
0: આપણે કતરા બચ્ચા હે?
1: મારે 2 સોરી હે.
0: અચ્છા આપણે 2 બચ્ચીઓ હે, ચલો અચ્છી બાત હે. તો આપ કહો કે ભાઈ કે આપ કઈ સાલ થી અટે અબ્રોડ મેં રહી રહ્યા હો. ઠીક હે. તો હું આપને પૂછું હું કે હું હોબલ્યો કે આપ હીરાગર સમાજ રા અધ્યક્ષ ભી હો?
1: આમ રોઈ પરગણા જો હે મારા સમાજ હે, સરગરા સમાજ હે, બંને હું અબાર વર્તમાન મેં અધ્યક્ષ હું. ને કઈ ટાઈમ થી સમાજ મેં હું હેંગરે કોમ મેં હંમેશા સાથરો સાથરો.
0: જી ચલો અચ્છી બાત હે. આપ હીરાગર સમાજ રા રોઈ પરગણા રા અધ્યક્ષ હો, તો બહુત અચ્છી બાત હે. ચલો આપ બતાયા હે, પર હમે આપને હું પૂછું કે આપણો બચપન અટે કિકન બીત્યો?
1: મારું બચપન અટે ગાંધીનગર સ્કૂલ હે, અટે પહેલી થી 8 ક્લાસ તક હું અટેસ ભણ્યો હું. ભણતા ટાઈમ પે ભી હું સાંસ્કૃતિક કાર્યક્રમ ખેલકૂદ કાર્યક્રમ મેં અમે ત્યાં આગળ રહેતો અને અમે સ્કૂલ મેં ભી હેંગ થી ફર્સ્ટ આવતો. વનને બાદ હું રેલવે સ્કૂલ મેં 9th મેં ભણવા ગયો. 9th થી 10th વટેસ મેં કીધી. વનને બાદ મેં પછી પાછી ગાંધીનગર પાડે એક આઈટીઆઈ થી વટે મેં આઈટીઆઈ મેં 1987 મેં મેં આઈટીઆઈ કીધી પીધી.
0: ચલો આપ આઈટીઆઈ ભી કીધી, 10th ભી પાસ કીધી, અંતિ ધકે આપ ક્યો નહીં ભણ્યા?
1: અને ધકે ઈચ્છા હોય નહીં ધકે પડવાની. અને આરું પછી મેં સોચ્યું કે મેં કોઈ બીજો કામ કરું બિઝનેસનો. કોઈ નોકરીઓ મેં ભી ઘણા ઇન્ટરવ્યુ દીધા, ઘણી જગ્યાએ પૂરા ઓલ ઇન્ડિયા મેં હેંગ જતે ઇન્ટરવ્યુ દઈને આવ્યો, લેકિન નોકરી કટે લાગી નહીં.
0: ચલો ઠીક હે. આપ પઢાઈ કીધી, નોકરી નહીં લાગી, અને બાદમાં આપ નોકરી નહીં લાગી તો આપ કરો કાર્ય? અમે કોમ આપ
1: મારે બેરિંગ રો એક કારોબાર હે, વણ મેં મારી એજન્સી હે જાનવી સેલ્સ કોર્પોરેશન નોમ થી. વણ મેં મારા બેરિંગ અટે જેટલી ભી ફેક્ટરી હે વણ મેં મારા બેરિંગ સપ્લાય રોકો મેં.
0: બહુત અચ્છી બાત હે. મતલબ જીતુ પરિયાર જી કે 10th પઢાઈ કીધી અને બાદમાં આઈટીઆઈ ભી કીધી, પર વને બાદમાં અપનો ભાગ્ય રી અજમાઈશ કીધી પર નોકરી નહીં લાગી, અને બાદમાં ફિર ભી કોશિશ જારી રાખી ઓર એક બેરિંગ રી એજન્સી ખોલન બેઠા હે જો અબ્રોડ મેં ઇન્ડસ્ટ્રી મેં સબ જગ્યા સપ્લાય હુએ હે. અચ્છી બાત હે, બહુત હી અચ્છી બાત હે. પર હમ આપને કહું આપનો બચપન જેરો બીત્યો અટે, તો मतलब आप वन टाइम केरा रुझान था समाज रे प्रति या
1: समाज रे प्रति मारा हमारा सकारात्मक ही रुझान रियो है हम हैंगन देख तो पहला के कुरुतिया घनी थी घना लोगों ने उड़बा मलता लोग खावा में रहता
2: जी।
1: तो दिल दुखतो पहला कह तो नहीं अकता क्योंकि बुजुर्ग हो रहे हूँ मैं कहता
2: जी।
1: तो यू लागता हो कि इज्जत खराब हुई तो समय रो इंतजार करता रहा ने किस्मत थी भगवान ने मौका दी दो मन
2: जी।
1: तो समाज रो मन अध्यक्ष बने आयो हैंग जने मलेन
2: जी।
1: मैं शुरू थी समाज सेवा में रही हूँ हैंग और सुख दुख में हमें हाथी से रहते गांव में कोई मौत हुई थी तो हैंग थी पहला वन्ने घरे जाए ने वन्ने कुशल पूछतो वन्ने कोई कमी तो नहीं है कोई लाकड़ा री कोई कमी कोई बीजी कमी तो नहीं है और जब तक वन्नो कार्यक्रम पूरा नहीं हुआ तो जब तक मुँह घरे नहीं आओ। तो
0: चलो अच्छी बात आप लोग शुरू थी मतलब आप समाज सेवा में रुझान राखियो और हर तरह की हर इंसान री हेल्प करवा रही आपकी कोशिश रहती। ठीक है श्रोता बंधुओं अपने जितेंद्र परियार जी अपन बताया है कि भाई समाज सेवा में हमेशा आगे श्रिया स्कूल टाइम थी।

0: पढ़ना सीखा, लिखना सीखा, जीना सीखा। रेडियो मधुबन की छोटी सी पाठशाला।
1: लाइफ इज अ बुक, जीवन एक बहुत सुंदर किताब है। रीड इट, उसको पढ़ो, है ना। कुछ एक अच्छी अच्छी किताबें आपको पढ़नी चाहिए। एक किताब रिसेंटली जो मैंने पढ़ी है और वो है द मॉन्क हू सोल्ड हिज फरारी। और एक और किताब मुझे अभी रिसेंटली बहुत अच्छी लगी थी, एंड दैट वाज हू वुड क्राई व्हेन यू वुड डाई। जब हमारी मृत्यु होगी ना तो कौन कौन लोग रोएंगे। जब मैं किताब पढ़ने लगा तो मुझे ये एहसास हुआ, मृत्यु के नजदीक जब हम हैं और अगर हमने अपने लाइफ को रिवाइंड करके देखा, अगर हमारे जीवन के प्रति हमारी बहुत अच्छा पॉजिटिविटी आया, तो मींस माय लाइफ इज अ वेरी रियल सक्सेस। हमें इस जीवन को देखकर खुशी में रहना चाहिए। तो उसके लिए क्या करना पड़ेगा, कुछ एक बातों को फॉलो करना है। हो सके ना तो बीच बीच में उपवास करने का। कौन सा उपवास करना है, कोई शरीर को कष्ट देने की बात नहीं है, लेकिन उपवास करना है दो बातों का, और एक है न्यूज़पेपर्स का। हफ्ते में एक दिन न्यूज़पेपर को थोड़ा बंद करो, हफ्ते में एक दिन टीवी को थोड़ा बंद करो, और हो सके तो अच्छी अच्छी किताबें पढ़िए। मैं आपको कुछ एक अच्छे और किताबों का सजेशन करूंगा, अगर हो सके तो वो किताबों को जरूर पढ़ना। एंड दैट इज नंबर वन इज इटर्नल वर्ल्ड ड्रामा, जो आपको ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय से मिलेगा। इटर्नल वर्ल्ड ड्रामा रिटन बाय आदरणीय जगदीश भाई जी, बहुत अच्छी किताब है। एक और किताब मैं आपको सजेस्ट करूंगा और वो है साइंस एंड स्पिरिचुअलिटी। ये भी किताब हो सके तो आप जरूर खरीदना और पढ़ना। और एक जो सबसे अच्छी किताब मुझे लगी है वो आप जरूर पढ़ना, और वो है आदिदेव ब्रह्मा। हिंदी में ये अवेलेबल है और वो है ब्रह्मा बाबा की जीवन कहानी, वॉल्यूम वन और वॉल्यूम टू। और जैसे जैसे आप ये किताबें पढ़ेंगे, आपको ये समझ में आएगी कि यस, दुनिया जो है किस तरफ बढ़ रही है और कैसे ये दुनिया परिवर्तन हो रहा है और कैसी एक सुंदर दुनिया की स्थापना।
2: ब्रेक के बाद ना ओपनो समाज कार्यक्रम रे मायने रेडियो मधुबन ने सुनो वाला सगला श्रोताओं रो ओपनो समाज कार्यक्रम में स्वागत है। अने अपने मेहमान जितेंद्र जी परियार रो भी ओपनो समाज कार्यक्रम में स्वागत है। ठीक है, पर हमें चलो आप बताया हमें के बालिका शिक्षा घना मनक बच्चियों ने नहीं भणावता है, तो आपने समाज में हाल भी बच्चियों ने भणावे या नहीं भणावे?
3: मोरे समाज में बच्चियों ने घना भणावे। अच्छा। वनो कारण क्या है, आबरूड सिटी में आवे ने जतरा भी लोग एक बीजा ने देखे रिया है वन में, और आज रो समय जो है वन ने हिसाब से अटे कॉलेज गणी है, स्कूल गणी है, हर परिवार यो सोचे। और आजकल तो जतरा भी मोटा बच्चा है वो ही पढ़ी लिखी सोरी मांगे। अन्य आरो वन बालिकाओं ने पढ़ावा बहुत जरूरी है, और मोरे समाज में अधिकतर अच्छा रिजल्ट आवे रही है और बच्चा हैंग 80% से ज़्यादा लोग अटे भणी जा रही है।
2: क्यों आजकल आपको देखो हो आपने समाज में शायद साटा पड़ता भी हाल है या नहीं आने एरिया में?
3: नहीं, मोरे आने एरिया में साटा पड़ती जब बिल्कुल नहीं है।
2: ठिकाने में होप लिया आपने समाज में भी साटा पड़ता है क्योंकि बच्चे और अनुपात बहुत कम हुआ है कारण?
3: ना, मोरे एडो नहीं है बिल्कुल, आबू रोड में नहीं है, आसपास एरिया में भी नहीं है। पहला वे तो ठानी पड़ता हो अतरो। अच्छा। बाकी हमें तो साटो वाला बिल्कुल नहीं है, बीजी जातो में है जो अतरा भणियोड़ा नहीं है, वो अन चीज में करा के भाई अणन दो ने अणन थोड़ी सोरी दो ने थोड़ा सोरो ले जाओ, मोरे अन समाज में बिल्कुल नहीं है।
2: आपने समाज में घनी जाति में आजकल कई ठिकाणी बच्चे और अनुपात अतरो कम हुआ है कि उन्होंने बच्चा रिश्ता नहीं मिलता लड़कों ने, बुढ़ा भेजा तो उन्होंने रिश्ता नहीं मिलता, तो अन्य मुख्य कारण का आप बताओ।
3: वह अन्य मुख्य कारण अशिक्षा है।
4: अशिक्षा
3: मैंने ते वो समझे कि मारा सोरो वही कमावा जाए बारे जाए और सोरी वही तो क्या विवाह करना है। हाँ। वह बात गलत है। हाँ। आज अणी समाज में आसूरियाँ कलेक्टर बने रही है, कोई वकील बने रही है, कोई नर्स बने रही है, अगर सही ढंग से पढ़ाओ तो वह बेटी भी बेटा रहे बराबर काम करे।
2: बहुत अच्छा विचार है आपका, मतलब आप कहना है कि बेटी भी बेटा रहे बराबर है, क्यों अगर बेटी ने अच्छी शिक्षा दी हो तालीम दी हो तो बेटी भी बनने अपने समाज रे में अपना नाम रोशन करेला। ठीक है, अच्छा विचार है। आप भी तो भी बच्चियों है?
3: हाँ, हमारी भी बच्चियाँ हैं।
2: भी लागो कि हमारा बेटा नहीं है,
3: मारे यूँ कोई नहीं लागत। अच्छा। हमारा ये बेटी हमारा बेटा बराबर है।
2: अच्छा। क्योंकि जो देखो आज कन्या भ्रूण हत्या खूब हो रही है, तो आज लोग हो चाहे कहा है कि बे बेटी हुई तीसरी बेटी हुई, अरे तो वरने तो इनको है मरिया पावे घर में गए यू वे जाए, तो आज लोगों की आज सोच एरी क्यों है?
3: आज सोच जो है वो गलत है। आज मैं खुद हुई हूँ, मारा खुद रे बे छोरी है, मारे मोटी आए, मैं तो कभी नहीं सोचियो कि मारा वह सोरो है तो ही मारो जीवन हालीला। और लोगों ने भी सोचना जो है કાંઠા વો સોરા સોરા કરે ને વોય સોરો ખરાબ નહીં રહે અરે વન નહીં ફૂટે ખુદ ને મન નું પડે તો વો સોરો કણ કોમ રહ્યો સોરી ભાઈ તો રોવાતો આવી
2: આપણો કહેવાર મતલબ કે છોરો તો ભલે એક વાર પન્ની જેને આગો જાય પ્રો પર બચ્ચી તો હાવરે ગયું તો બાપા કે મમ્મી બીમાર હુઆ તો
3: દોડી આવેલા વાસી વાત હે ઓર હું તો હેંગો ને ઓય કહેવા જાઉં કે અમે કોઈ ભી ભેદભાવ નહીં કરવો જોઈએ
2: બેટી હોય તો ખુશી મનાવો બેટો હોય તો ખુશી મનાવો
3: બે અમે ખુશી વેણી જોઈએ
2: મને ઘણા હોય છે કે મારો તો બેટી હોય તો કા ખુશી મનાવો લાડુ નહીં વોટતા છોરો હોય તો લાડુ વોટે
3: વાણોરી જો શું છે વો પઢા લિખા અગર વેતા તો વે કદી નહીં સોચતા અશિક્ષા રે વજે સે હી આ સોરા સોરી રો કરે રાખ્યો અણો અગર વે પઢે લિખા વેતા અને વણોરી સોરી કોઈ અચ્છી પોસ્ટ પે વેતી તો મને થા પડતો કે ના ભાઈ સોરી સોરારી જગ્યા સોરી ભી તો અચ્છી પોસ્ટ માં કામ કરે મારે તો રિશ્તેદારો મેં ઓર મારે જે ભી હે મોટા વણોરે મેં છોરિયા મારે બડી બડી પોસ્ટો પે કામ કરે કોઈ બેંક મેં કોઈ એન્જિનિયર હે પટવારી મેં કોઈ નર્સ હે તો વે ભી તો કામ કરી રહી અહીંયા
2: સહી વાત હે મતલબ આપણે સમાજ રે માં આજ બેટીઓ બેટા થી ભી ધકે હે ક્યુકી બેટીઓ દેખો આપો દેખો કે ઘર મેં ભી સબ કામ કરે બેટી સ્કૂલ ભી જાય પાછી પઢાઈ ભી કરે સબ કુછ ઘર મેં કામ કરે તો ભી ઓર બચ્ચા ઘર મેં કુછ ભી કામ નહીં કરતા સીધા ભણવા જાય ઉટેન હોંજરા આયા પાછા ગયા પર બચ્ચી સબ ઘર કામ કરતા ખાતર પઢાઈ કરતા ખાતર ફિર ભી બોર્ડ મેં આપણે સમાજ ની બેટી નંબર ધકે લે ના મેરિટ મેં
3: મારે સમાજ મેં અબાર ભી મેં બોલાયા તો મને છોરીઓ ઘણી નહીં રહી અણથી પહેલાં હું જાલોર જઈને આવ્યો વટે પ્રતિભા સન્માન રાખ્યો જાલોર મેં રાખ્યો સુમેરપુર મેં રાખ્યો શિવગંજ મેં રાખ્યો સિરોઈ મેં રાખ્યો લડકાથી જ્યાદા લડકીઓ રહી સંખ્યા જ્યાદા નહીં રહી જો પઢાઈ મેં પ્રથમ નંબર આવે તો મારે સમાજ મેં અમે જાગૃતિ અત્રી જ્યાદા આવીએ કોમ્પિટિશન હાલ્યો એક તરફથી પઢાઈ ના મામલા મેં કે મારે જિતરે ભી સૂર્યા હે વો ભણવા મેં આગે હે
2: બહુત અચ્છી વાત આપણે સમાજ મેં મતલબ બાલિકા શિક્ષા ને ખૂબ મહત્વ હે દેશ પ્રથા બિલકુલ આપણે સમાજ મેં નહીં હૈ ફિર ભી કોઈ કરે તો અલગ વાત હે પર જ્યાદાતર પ્રતિબંધ હે ઘણી ઠકોને સમાજ મેં દેશ દીએ યા કોઈ એરી કુરૂતિ અપનાવે તો નમસ્તે દંડ ભી વે તો આપણે સમાજ મેં કોઈ દંડ પ્રથા હે એરી
3: મારા સમાજ મેં દંડ પ્રથા તો વણીને હેંગ અરે બસ મેં લાવે ને જલીલ કરો તો સમતી બડે દંડ હોય છે
2: અચ્છા
3: પિયા પાડીથી તો કરવાથી કોઈ મતલબ નહીં રહે નહીં પિયાથી ધૂલી લા તો વટે કટે કરજો લઈ લા બે કરજો લઈ લા
2: સમાજનો બેટો ડૂબેલા
3: ડૂબેલા હંમેશા જતે કટે હેંગ કટ્ટા મેં 500,000 આદમી વન ટાઈમ વણ ચીજ વાત કરો
2: એને અહેસાસ કરાવો
3: મને અહેસાસ ઓર કહ્યો ને અહેસાસ કરાયો હે જો એ સુધરી આવે
2: ઠીક હે ચલો અચ્છી વાત હે ચલો શ્રોતા બંધુઓ જીતેન્દ્ર પરિયાર જી જો ગાંધીનગર મેં રહે હૈ ઓર પૂર્વ પાર્ષદ ભી રહ્યા હૈ આજ એક બેરિંગ એજન્સી ભી અલાવે ઓર સમાજ સેવા મેં સબથી આગળ હૈ ગાંધીનગર એરિયા મેં મતલબ કહે ને એક ગરીબો કા મસીહા અણુન કહે તો એક જીતેન્દ્ર પરિયાર જી નોમ આવે ધકે તો સબથી બડી અણારો સમાજ સેવા કોમ હૈ અન કારણ સમાજ રા

0: કે લડકો હવે હેંગ ઓન ભણાવો, ભણાવો તો શિક્ષા આવી, શિક્ષા આવી તો કુરૂતિયા નહીં રહી, મારી અનપણ નહીં રહી, હર ચીજ રે સોચવા લાગે કે આજે જો જમાનો હે કમ્પ્યુટરનો જમાનો હે, અને મેં જતરો આગે જાયલા ઉતરો કમ હે
1: જી. ચલો અચ્છી બાત, આપ અચ્છો સંદેશ દીધો કે બચ્ચીઓને ભણાવણી જરૂરી હૈ ઓર બચ્ચીઓને શિક્ષા દેવલા તો અપના આપી સમાજ કુરૂતિઓ હૈ જો કમ વેતી જઈલા, કે અગર શિક્ષાનો અભાવ હૈ અને કારણ સમાજમાં કુરૂતિઓ ફેલી ઓડી હૈ તો અચ્છી બાત હૈ. ઓર મુ તો હર સમાજવાળા હું ને તો આપને કહેવું ચાહું કે ભાઈ કે બેટીઓને ભણાવણી હૈ, બેટા બેટી સમાન સમજનો, બેટી વે તો ભી ખુશી મનાવો, બેટા વે તો ભી ખુશી મનાવો. ઓર જો આજ સમાજમાં બેટીઓ ની કમી વેરી એવો કારણ હૈ, મુખ્ય કારણ હૈ ભ્રૂણ હત્યા, કન્યા ભ્રૂણ હત્યા, તો કન્યા ભ્રૂણ હત્યા આપણ નહીં કરની હૈ. ઓર કટે આપણે લાગતો હોય કોઈ એરો કદમ ઉઠાવ્યો રહીએ તો વણીને પૂરો રોકાવાની બી કોશિશ કરવી જોઈએ, પ્રશાસનને યા કણીને સમાચાર દેવા જોઈએ કે એક એરો ઇન્સાન કોઈ એરો કદમ ઉઠાવી રહ્યો હોય, કોઈ ડોક્ટર અટક ગયો હોય તો વણી બી જાણકારી હોય તો આપણને તુરંત વણીને રોકાવવું જોઈએ. કોઈ એક બચ્ચી ની જાન બચાવવાની જરૂરી હૈ, કન્યા હૈ આપણે સમાજ રમાય એક લક્ષ્મી નો રૂપ હૈ, ક્યું એ કન્યા નહીં વહી તો આપણે સમાજ રમાય વંશ નહીં હાલે, લોક કહે કે છોરો વહી તો મારે વંશ હાલી, પર બેટીસ નહીં વહી તો બહુ લાઈક હટાતી વો તો વડાતી વંશ હાલી કી કણ. તો આપરો અણમે કા વિચાર હૈ?
0: મારો તો એ વિચાર હૈ કે ભાઈ બેટી જો હૈ વો લક્ષ્મી હૈ ઘર રી, ઓર બેટા બેટી મેં કોઈ ભી ભેદભાવ નહીં રખનો જોઈએ. મારે ખુદરે એક ઘર મેં ભી બેટી હૈ ને પ્રધાનમંત્રીજી હૈ વણોરી વણોરો ભી સંદેશ હૈ કે બેટી બચાવો ઓર બેટી કો પઢાઓ, અને અને હિસાબથી જતરા ભી આસપાસ મેં લઈ રહ્યા હૈ વણોને ભી હું મારી તરફથી સંદેશ દઉં, વણોને કહું લા કે ભાઈ જતરા ભી આસપાસ મેં કોઈ કૂડા કચરો હૈ વણોને ભી સ્વચ્છ કરનો હૈ, ખુદ સફાઈ રાખો લા તો સમાજ ભી સાફ રહેલા અને દેશ ભી સાફ રહેલા.
1: મતલબ આપણો કહેવાનો મતલબ કે પ્રધાનમંત્રી જે યોજના હાલી રહી સ્વચ્છતા અભિયાન, તો અમે આપણે ગાંધીનગર એરિયામાં જો ભી જેટે ભી હોબલે રહ્યા હોય આપણે આસપાસમાં એરિયાને સાફ રાખે, ઓર બેટીઓને સમાન સમજે, ઓર અણોરે ભી બેટીઓ હૈ જો એ ભી જીતેન્દ્ર પરિયારજી બેટોથી જ્યાદા ઉણોને રાખી રહ્યા હૈ, ઓર અણોને કોઈ એરો મનમાં નહીં હૈ કે મારે બેટો નહીં હોવો હૈ, કે એ બેટીઓ ભી આજ પડે ને અણોરો નામ રોશન કરેલા તો બેટાથી જ્યાદા ભી. તો હું સબથી એવું જ કહું કે અમે શ્રોતા બંધુઓ કે બેટીઓને માન દેજો, ઓર કન્યા ભ્રૂણ હત્યા આવે તો વણી બંધ કરજો, બાલ વિવાહ વેતો વે કટે તો વણીને ભી રોકાવજો, ક્યુંકિ ઓર દેશ પ્રથા દેશ રે ખિલાફ બિલકુલ ઓપન રહેણો હૈ, ક્યું કટે દેશ માંગતા હોય તો વટીને બેટી નહીં દેની જોઈએ, ક્યુંકિ જો દેશ માંગે વટે બેટી મત દો તો ઓટોમેટિક અન્ન પ્રથારો ખાત્મો વે હકે. તો અમે શ્રોતા બંધુઓ સમય દેખતા ખાતર આપણે મહેમાન જીતેન્દ્રજી પરિયાર હૈ ઉણને વિદાય દો હો, પર વંતી પહેલા અણોરો આભાર પ્રકટ કરો હો કે હવે આપણો અમૂલ્ય સમય આજ રેડિયો મધુબન વાસ્તે દીધો હૈ, સમાજના લોકો વાસ્તે દીધો હૈ, ઓર આપણા અનુભવ હુણાયા હૈ. તો શ્રોતા બંધુઓ અણોરા જો સેવા કાર્ય હૈ ભાઈ બિલકુલ મતલબ અનુકરણીય કાર્ય હૈ ઓર તારીફ લાયક હૈ, તો હું એ ચાહું જીતેન્દ્ર પરિયારજી હંમેશા સમાજની સેવા કરતા રહો, ઓર અમે આપણે મહેમાનને વિદાય દઉં હું, ઓર હું કેસી જીનગર આપણી વાણીને વિરામ દઉં હું. આપ સુન રહ્યા હો રેડિયો મધુબન, સુનતા રહો મુસ્કરાતા રહો.